0: આવશ્યક છે ઓર એને વચ્ચેથી આપણને આપણે ખેતર મે રાસાયણિક જે ખાદ અને ઉર્વરક હે એનો સહી ઉપયોગ કરવો આવડવો જોઈએ. આને વચ્ચેથી કે આપણને અચ્છું ઉત્પાદન મળેગા, અચ્છી પેદાવાર મળેગા ઓર જે ઉત્પાદન હે એની ગુણવત્તા ભી અચ્છી રહેગા, તો એની વચ્ચેથી કે આપણને એના બજાર મે ભાવ અચ્છા મળેગા. તો આની સબ વાતોનો આપણને ધ્યાન રાખીને સંતુલિત તરીકાથી કે આપણને ઉર્વરકનો છિડકાવ ખેતર મે કરવો જોઈએ. તો કિસાન ભાઈઓ, આ તો રહી વાત ઉર્વરક ખાદની સંતુલિત ઉપયોગની, વાત અગાડી ભી કરેગા, પર આજનો જે સમય હે એ પૂરો થઈ રહ્યો હે. કાલે કંઈક નવી જાણકારી લઈને આપણે ફિર મળ. તાર તક આ પાલો આજે માનજીભાઈની આજ્ઞા, એ આવજો. રામ રામ, રામ રામ.
1: અભી આપ સુન રહે થે ફાગડી કાર્યક્રમ ખેતી ની વાત, આકાશવાણી પાસવાડા કા યે માહી ચેનલ હે. પ્રસ્તુત હે આદિવાસી લોક સંગીત.
2: माफ करो तकदीर मार धन गुरु दाता तार ले जो बहुसागर का.
1: श्रोतो, आदिवासी लोक संगीत के अंतर्गत आज आपको सुनवा रहे हैं लक्ष्मण भाई और साथियों की आवाज में लोक भजन.